છે એન્ટ્રી 7-18 વર્ષના બાળકો માટે સ્ટુડન્ટ આઈડી સાથે ચાર્જિસ $20 રહેશે અને 18 વર્ષની ઉપરના લોકો માટે ચાર્જિસ $30 રહેશે પણ જો આપ વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશનના મેમ્બર છો તો આપે ખાલી $25 આપવામાં આવશે. બિંગો નાઇટમાં કેશ પ્રાઇઝિસ છે, સાથે ઢોસા ઇડલી પાણીપુરી અનલિમિટેડ છે. તો ભૂલશો નહીં, ફેમિલી ઇવેન્ટ છે, ફેમિલી ફ્રેન્ડ્સ અને બાળકોને લઈને આપ જોડાઈ શકો છો. અને મિત્રો, કેલેન્ડરમાં તારીખ નોંધી લો કે 16 ઓગસ્ટે ભજન ક્લબિંગ. હા મિત્રો, ભજનોને આધુનિક સંગીત સાથે રજૂ કરવાની નવી અને અનોખી રીત ઇન્ડિયામાં નીકળી પડી છે. મ્યુઝિકલ કોન્સર્ટ જ્યાં ભક્તિ અને મ્યુઝિકનો સુંદર મેળ થાય છે. તાલ, બીટ્સ અને લાઇવ મ્યુઝિક લાઇટ્સ જ્યાં ભક્તિ, આનંદ અને ઉર્જાનો મહોત્સવ મનાય છે. એટલે કે કોન્સર્ટ જેવું જ હોય છે મિત્રો. અલગ અનુભવ છે ભક્તિ ભજન સંગીતને ઉજવવાનો. યંગ જનરેશન વધારે જોડાતું હોય છે. તો જો આપને પણ આવી કંઈ ભજન ક્લબિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો આપ જોડાઈ શકો છો. 16 ઓગસ્ટે 48 કેમ્પ સ્ટ્રીટ કિલબની સાંજે 5-9 વાગ્યા દરમિયાન આ ભજન ક્લબિંગમાં આપ જોડાઈ શકો છો. બાળકો પણ જોડાઈ શકે છે, યંગસ્ટર્સ પણ જોડાઈ શકો છો. તો આ સાથે જ જાહેરાતો સમાપ્ત થઈ કાર્યક્રમમાં આગળ જોડાઈએ.

મિત્રો, આપ જોડાયા છો વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનના આજના જીવંત પ્રસારણમાં. આજનો આ કાર્યક્રમ સમર્પિત છે બોલિવૂડની લોકપ્રિય અને બહુમુખી અભિનેત્રીઓમાંની એક બર્થડે ગર્લ પરમ સુંદરી કૃતિ શેનનને, જેણે પોતાની પ્રતિભા, મહેનત અને મનમોહક નૃત્યોથી બહુ ઓછા સમયમાં લાખો ફિલ્મી પ્રેમીઓના દિલમાં સ્થાન બનાવ્યું છે. આગળ પ્રસ્તુત છે ફિલ્મ મીમીનું એક લોકપ્રિય ગીત. આગળ જણાવી તેમ આ ફિલ્મમાં કૃતિના હૃદયસ્પર્શી અભિનય માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કારનું ગૌરવ મળ્યું છે. ચલો માણીએ મશહૂર ગાયિકા શ્રેયા ઘોષાલનું ગાયેલું આ સુંદર ગીત.

0: παιχνίδι.
1: મિત્રો કૃતિ સેનનનો એક એવો અંદાજ જેણે થિયેટરમાં ધૂમ મચાવી દીધી હતી. વર્ષ 2019માં આવેલી કરણ જોહરની ભવ્ય પીરિયડ ડ્રામા ફિલ્મ કલંક. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવન જેવા કલાકારો હતા, પણ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ હતું કૃતિ સેનનનું એક સ્પેશિયલ કેમિયો ડાન્સ સોંગ એરા ગેરા. પ્રીતમનું કમ્પોઝિશન અને અંતરા મિત્રા સાથે જાવેદ અલીના અવાજમાં ગવાયેલું આ ગીત એક હાઈ એનર્જી સેમી ક્લાસિકલ ડાન્સ નંબર છે. આ ગીતમાં લહેંગા ચોલી પહેરીને કૃતિએ જે અદ્ભુત ડાન્સ કર્યો હતો તે બેસ્ટ પર્ફોમન્સમાંથી એક ગણાય છે. તો ચાલો ઝૂમી ઉઠીએ આ ધમાકેદાર ગીત સાથે ફિલ્મ કલંક.

મિત્રો આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી ભારત ભવનનું પ્રસારણ 106.1 FM રેડિયો પર. આજે અમે કૃતિ શેનનના ગીતો વગાડી રહ્યા હતા આપની માટે. આજે એમનો બર્થડે પણ છે. એક એવા કલાકાર કે જે ઓછા સમયમાં ઘણી સફળતાઓ પ્રાપ્ત મેળવી છે અને એક ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં પણ બીજી વ્યવસાયોમાં પણ. અને આજના જો જમાનામાં તમે જોઈએ તો નવા જે એક્ટર કે એક્ટ્રેસ આવે છે એમની બોલિવૂડ શેલ્ફ લાઈફ જે છે તે બહુ ઓછી હોય છે. જૂના જમાનામાં 20-30 વર્ષો સુધી અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના ઘણા, હવે નવા લોકો નથી રહેતા. અને એનું કારણ છે કે ઘણા ઘણા નવા નવા લોકોને ચાન્સ મળે છે અને આવે છે. તો તમારે બોલિવૂડ લાઈફ સાથે સાથે બીજો કાંઈ પણ સાઇડ બિઝનેસ કરવો પડે છે. આમ ઘણા એમને ફિલ્મફેર એવોર્ડો મળ્યા છે. નેશનલ ફિલ્મફેર એવોર્ડ 2022 બેસ્ટ ફિલ્મ ફિમેલ ડેબ્યુ એવોર્ડ હીરો પંથીમાં, 2014 બેસ્ટ એક્ટ્રેસ મીમીમાં, અને તેરી બાતો મેં એસા ઓલ્ઝા જિયા 2025 એમને એવોર્ડ મળ્યો હતો. આવા કલાકારોનો કાર્યક્રમ અમે અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. ફરી મળીશું આવતા સોમવારે એ જ સમયે. ડોન્ટ બી લેટ.